જય ગુરુ ગાયન બોલું, આપ સબનું ઘણીમાન સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામાં. આપ સબ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વગડ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની પુનંજલિ પારેશર ને આજે વાર બુધવારની તારીખ 1 જુલાઈ 2026 નો દાડો હૈ. ભાઈ બોનો અમે દેખી રહ્યા હો કે અમે સ્ટુડિયોની ઘડીમાં પરબાતના 6 વાગી ગઈ હૈ. હવે આપણે શરૂઆત કરો પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બોનો આજે સભાની શરૂઆત કરંગા સપ્તી કી પહેલે ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડો કાર્યક્રમ આરાધના થકી. એના મેં આપણા હમરંગા આજના સુવિચાર ને હાથે ભક્તિમય ગીતાને અણસ ક્રમ મેં આગળ બળંગા કિસાન ભાઈ બોનો થકી જોડો કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. એની સ્કડી મેં આપણે બીજા કાર્યક્રમ ની શરૂઆત કરંગા જેને કહે બાલકનું બાલપન એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે. પ્રસ્તુત કરતા કશિશ પારેશર ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. એની સ્કડી મેં આપણે આગળ રૂક કરંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજ ની આડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 7:30 માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ને હાથે. એની સ્કડી મેં આપણે આગળ વળંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ થકી જુડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8 વાગે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. અણસ ક્રમ મેં આગળ બઢતા તકે આપણા રૂપ કરંગા રાજસ્થાની ગીત થકી જુડું કાર્યક્રમ લોક સંગીત. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8:30 માટે. ફિર શ્રોતાઓ બીજું કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 વાગે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવેગા હું એટલે આપની બોન અંજલિ પારેશર ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એને બાદ ભાઈ બોનો ઠીક 9:30 માટે આપ હમરોગા કાર્યક્રમ સપનો કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી ને. એને બાદ ભાઈ બોનો અમારી અબ તક હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મેં ઠીક 10 વાગે. અના સાથે શરૂ થાગા આપની પસંદનું કાર્યક્રમ આપકી ફરમાઇશ જેને આપ સાંભળી શકો ગા પરબાતે 11 થકી બપોરની 1 વાગ્યાની વેસમાં. અગર આપ ભી આપની ફરમાઇશનું ગીતને સાંભળવું ચાહો તો અમને મોકલી શકો ફિલ્મનું નામ, ગીતના બોલ, આપનું નામ ને આપના ગામનું નામ અમારે અણા વોટ્સઅપ નંબર માટે. અમારું નંબર હે 9460051234. તો ભાઈ બોનો આ તો હતી આપણા પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
3: નાના અંજલિ બુન, હું થા ગા.
2: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
3: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખો, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બુંદ નું મોલ આપણે જાણો.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત માં પ્રસારિત.

બેન બોનો અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડા સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ની હાથે તારુદી. રામ રામ રામ રામ.

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: આઈને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ, યા આપણની કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ રહ, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: दोस्तों, अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन. खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है, जल्दी थकान होना, शारीरिक कमजोरी, याददाश्त में कमी, सांस फूलना, ये सभी एनीमिया के ही लक्षण हैं. लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं. हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है. ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें. वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.

0: कार्यक्रम घूमर हमरवा वारी अमर हित्ते बोन ने आपनी बोन मनीषा ने आपनी बोन अंजलि नु
1: राम राम।
0: होवे बोनो आप सब हमली रिया हो आपडू सामुदायिक रेडियो वागड रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हां अमारे आज ने कार्यक्रम घूमर में।
2: होवे भाईन बोनो लेने हाजिर थी गया हां कार्यक्रम घूमर ने एक नया विषय ने हाते। तो भाईन बोनो आज हमारी कार्यक्रम में आप तक की बातचीत नु विषय है કે 40 વર્ષ ને બાદ આપણી બોનની સેહતનું ધ્યાન આપણને હરતે રાખવું હે।
0: હવે
2: આપણે દેખો હો કે જીવનના હર પડાવમાં નવી જિમ્મેદારી ને નવા અનુભવ આપણે કને આવે હે। 40 વર્ષની ઉંમરને બાદ આપણી બોનની શારીરિક કઈ ચીજે જે હે એ બદલી જાય હે। એને કોઈ બીમારી ન હોવે બલ્કિ આ સબ ચીજે જે હે એક સામાન્ય ચરણ માતે રહે હે। અગર અની ટાઈમ ઈ સહી ખાનપાન નિયમિત જાંચ ને સ્વસ્થ જીવનશૈલી ને નહીં અપનાવે હે તો આપણે દેખો હો કે એનાનું જે સ્વાસ્થ્ય હે એ ખરાબ થઈ શકે।
0: હવે
2: આજે આપણે જાણંગા કે 40 વર્ષની બાદ આપણી બોનની કઈ કઈ વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ।
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે બોને ખાતે ઘણા અક્કાની વાત રીંગા અબર હામળા ગીત ને મોરે કર આપણી વાતી।
2: હવે તો ભાઈન બોનુ આપ હાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં।

0: અંજલિબોન ગીત ત્યાં આવશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિબોન ગીતે કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે 40 સાલ બાદ આપણે બોનની સેહતનું ભી ધ્યાન હેતે રાખી શકીએ
1: ઓકે
0: આપણે દેખો કે 40 સાલની આગળ આપણે બોને થઈ જઈએ તો વણમાં એક હાર્મોન રહે વણને ઇસ્તરી ભી ધીરે ધીરે કમ થતા જાય એવામાં આપણે દેખો કે વણને શરીરમાં ઘણા કાના બદલાવ આવી હે
1: ઓકે
0: જેમ કે માસિક ધર્મ અનિયમિત થઈ જાય વજન બળી જાય વણન હડ્ડી રહે ભી કમજોર થઈ જઈએ ત્વચાની ચમક ભી કમ થઈ જાય બાલ ચડવા માંડી જઈએ થકાનની કમજોરી આવવા માંડી જાય નીંદની સમસ્યા ભી દેખા આપણ બહેન બનો આ સબ પરિવર્તન હે ભી આપણે દેખા કે આના ટાઈમ મેં સામાન્ય હે પણ એવામાં આપણે દેખા કે આપણે ઘણા કાન એવો ચીજી રી વણમાંથી આપણે ધ્યાન આલવાનું ભી ખૂબ જરૂરી હે અંજલિ બનો આપણે દેખા કે અગર આપણી બોને હે ભી 40 વર ઉપર થઈ જઈએ તો વણનમાં બીમારીઓનો ખતરો હે વો ભી બઢતો જાય હે એવામાં આપણે બોનેને ધ્યાન રાખવાની ઘણી જરૂર

0: હવે મનીષાબેન, આપે સહી કીધું આ દેખો હો કે આપણી જે બોને હે એ પૂરા પરિવારની જરૂરતને પૂરી કરે હે, પણ ખુદની જરૂરતને ભૂલી જાય હે. સોરની ભણાઈ, ઘરનું કામ, પરિવારની દેખભાલ, સામાજિક જિમ્મેદારી અને સબને વેસ મેં એણની જે સેહત હે એ કહેવાય છૂટી જાય હે. અને સબ કારણ આપણે દેખો હો કે આપણી જે બોને હે એ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી ચીજને આપણે હામે દેખે હે. ઘણી ઉમ્ર મેં ભાઈન બોનો અગર આપણે કાર્ય પ્રણાલી જે હે એ ધીરે ધીરે બદલંગા ને પરિવર્તન ને શરૂ નહીં કરંગા તો આપણે દેખો હો કે ઘણા કની ચીજે આપણે હામે આવે હે. ઘણી ટેમ આપણે હાર્મોન પરિવર્તન શરૂ થઈ જાય હે, ઉર્જા જે પહેલે રહેતી હતી એવી નથી રહેતી ને ઘણા આકારની બીમારીઓનો ખતરો ભી વધી જાય હે. તો ભાઈ બોનો, આપણને અણી ટાઈમ આપણી સેહતને પ્રાથમિકતા આલવું ઘણું જરૂરી હે. અગર આપણે આપણી સેહતને પ્રાથમિકતા આલંગા તો આપણે ઘણી આકારની ચીજે તકી વચી શક.
1: એને સાથે અંજલિ બોન આપણે દેખા હા કે સાડી વર ને બાદ આપણે બોનને પાચન ક્રિયા રહે વે ભી ધીમી પડી જાય હે. એને કતે આપણે દેખા હા કે એવા મે આપણે બોનને હોસી હમજીને ભોજન કરવું જોઈએ. જેમ કે બોનને આપણે ભોજન મે શામિલ કરવું જોઈએ હરી પત્તેદાર સબ્જીયા, મોસમી ફળ, સાબુત અનાજ, દાલ ને અંકુરિત અનાજ, દૂધ, દહી ને પનીર ને સુક મેવો ભી વણને શામિલ કરવો જોઈએ. બોને અણખતે આપણે દેખા હા કે આપણે શરીર મે ઉર્જા મળેગા, આપણે રોગ પ્રતિરોધક ક્ષમતા હે વે મજબૂત થાયગા ને આપણે કામ હે વે ભી અચ્છા તરીકા કતે આપણે કરી શકંગા.
0: હવે મનીષા બોન, આપણે દેખા હા કે 40 વર્ષ ને બાદ આપણી જે બોને હે એણ મે જલ્દી થકાન મહેસૂસ થાવું, વજન કમ થાવું ને વધવું, હડ્ડીઓ મે કમજોરી, જોડો મે દર્દ, આંખો ની રોશની બદલાવ, નીંદ પૂરી નથી થતી, તનાવ ને ચીડચીડપણ આવી જા, માનસિક ધર્મ જે હે એ અનિયમિત થઈ જા, આ સબ જે બદલાવ હે એ સામાન્ય થઈ શકે. પણ જે વખત પરેશાની વધારે વધે હે તો આપણને ડોક્ટર થકી સલાહ લેવી જોઈએ. માઇન્ડ બોનો, અણી ઉમર મેં જેમ કે મનીષા બોને બતાડ્યું કે આપણને સંતુલિત ભોજન કરવું હે, એને સાથે આપણે વ્યાયામ ને યોગ ભી કરવો હોગા. 40 વર્ષ ને બાદ અગર આપણે શરીર ને સક્રિય રાખવું હે તો રોજ કમ થકી કમ 30 મિનિટ આપણને હેન્ડવો હોગા, હલકું વ્યાયામ આપણે બદલે લાભદાયક હે. નિયમિત શારીરિક ગતિવિધિ હે આપણી હડ્ડીઓ ને મજબૂત ને વજન ને નિયંત્રિત ને મન ને પ્રસન્ન રાખે હે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે દેખા હો કે સાડી વર ની આયુ આપણે બોન ને થઈ જાય તે વણા માટે જિમ્મેદારી ભી બળી જઈ હે. તે આપણે દેખા હા કે વેન ખતી વણા ને માનસિક દબાવ ભી મહેસૂસ થાય હે. વણા ને સોર ને ભણાઈ, કરિયર ને વિવાહ ને બુઝુર્ગ ની દેખભાલ રહે વે ભી વધી જાય હે. તે જેન કતે આપણે દેખા હા કે માનસિક તનાવ વધતું જાય હે. તે આપણે બોના ને કેવું ચાંગા કે માનસિક સ્વાસ્થ્ય બલદે ભી આપણે પર્યાપ્ત નીંદ લેવી હે.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું તો અણી પ્રકાર તે કી આજે કાર્યક્રમ મે આપણી બોના તે કી ઘણી અસલ વાતે સાલી રહી હે. તો આ વાતે આપણે અગાડી ભી આમસ કરતા રંગા, પર અવડે મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈન બોનો ને આપણે એક ઉર્ગી થામરાવી દો.
1: હવે અંજલિ બોન, તો બોનો હમણા આ ગીત.

0: બાઈનબોનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપણા પાસે ફર કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે મનીષા બોન ગીત કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોનાને 40 વર્ષની વાત હરતી આપણે શરીરનું ધ્યાન રાખવું હે ને, ખાનપાનનું હરતે ધ્યાન રાખવાની જરૂરત હે. આયસ બહેન બોનોને બતાડો કે નિયમિત સ્વાસ્થ્ય જાંચ આપણે બલે કેમ જરૂરી હે. આપણે દેખો હો કે ઘણા કાંડી બીમારીઓની શરૂઆત આપણે દેખો હો કેળાના સ્પષ્ટ લક્ષણ આપણાને નથી દેખાતા. ટેમ ટેમ માટે અગર આપણે સ્વાસ્થ્ય જાંચ કરાવતા રહો તો આપણાને રક્તચાપ, રક્ત શર્કરા, જેમ કે બ્લડ શુગર થઈ ગયું, બ્લડ પ્રેશર થઈ ગયું, હિમોગ્લોબિન, આંખની જાંચ કરાવવી જોઈએ, દાંતની જાંચ કરાવવી જોઈએ, ને ડોક્ટર તકી સલાહ નિયમિત લેતા રહેવો જોઈએ. કેમ કે ટેમ ટેમ માટે અગર આપણે જાંચ કરાવતા રહો તો આપણને બીમારીઓને જલ્દી ખબર પડી જાય અને ટાઈમ માટે આપણે ઈલાજ બી કરાવી શકો.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે દેખા હા કે એવા ટાઈમે આપણો જો વજન હે વો બી બઢતો જાય હે, તે આના કારણ કે આપણ બોને દેખા હા કે આપણે ઘણા કની બીમારીયા આપણે શરીર મે આવી જી હે, જેમ કે મધુમેહ, રક્તચાપ, હૃદય રોગ, જોડોનો આપણે દર્દ હે વો, તે બોને કેવું ચાંગા કે આપણે સંતુલિત ભોજન કરવું હે ને આપણે વજન ને બઢે વેને માટે બી આપણે ધ્યાન દેવું હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, એની સાથે આપણી બોનાને માનસિક સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખવું હે. અક્ષર આપણી બોને થોડુંક તો શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન આ લીધે, પણ માનસિક સ્વાસ્થ્ય માટે તો એ ધ્યાન જ નથી આલતી. એણાને જુએ કે 40 વર્ષને બાદ એ આપણે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. એણાની જે જિમ્મેદારી અહીં એ ઘરના સોરને આલ દે, ને પારિવારિક જે પરિસ્થિતિ અહીં એનમે માનસિક તનાવ વધે હે. એવામાં એણાને જુએ કે આપણે મનની જે વાત હે એ પરિવારને ભરોસેમંદ મનક થકી સાંજા કરે, જેમ તકી થોડું શું ટાઈમ એણાનું નેરી સાગા, એ સંગીત સાંભળી શકે, કિતાબે ભણી શકે, બાગવાની કરી શકે, ને કોઈ એવું કાર્ય કરે જેમ તકી એણાનું મન જે હે એ ખુશ રહે. તો અણી પ્રકાર થકી કહી શકો કે માનસિક શાંતિ ભી આપણે અસલ સ્વાસ્થ્ય બદલે મહત્વપૂર્ણ હે.
1: હવે અંજલિ બોન, એને સાથે કેવું ચાંગા કે આપણે શરીરને સ્વાસ્થ્ય બદલે આપણે પાણી ભી બરાબર માત્રામાં પીવું હે, જેણકથી બોને આપણે દેખા હા કે આપણે પાચન હે વો અચ્છું રહેગા, ત્વચા સ્વસ્થ રહેગા, ને કબ્જ જેવી સમસ્યા હે વી ભી કમ થાયગા, ને આપણે શરીરના જે વિષેલા તત્વ હે વી ભી બહાર નીકળી જાયગા. અંજલિ બોને આપણે દેખા હા કે તંબાકુ અને શરાબ ની જે આ નશા રહી હે વણાખતી ઘણા કને હાનિકારક બીમારીયા થાય હે, જેમ કે હૃદય રોગ, કેન્સર, લીવર, ને ઘણા કને ગંભીર બીમારી રહી ભી બળી જાય હે. તે આપણે બોને કહંગા કે આપણે એવા ઘણા ભી નશાનું સેવન નથી કરવું હે. આપણે દેખા હા કે અગર આપણી બોન હે વે 40 વર્ષ ઉપર થઈ જાય તે વે ઘણા કના નશા શરૂ કરી દે હે, જેમ કે આપણે દેખો હા કે માનસિક તનાવ બઢતું જઈ રહ્યું હે, તે વણાખથી બચવા બદલે વે નશાનું બી સેવન કરવા માંડી જી હે. તે બોને આપણે ધ્યાન રાખવું હે કે આપણે ઘણા બી નશાનું સેવન નથી કરવું હે. એવા ટાઈમે અગર આપણે નશાનું સેવન કરંગા તે ઘણા કની બીમારીયા હે વે આપણે શરીરમાં આવી શકી હે.
0: હવે મનીષા બોન, આપણી બોનનું સ્વાસ્થ્ય કેવળ લણની જિમ્મેદારી નથી, પલકી ઘર પરિવારની બી જિમ્મેદારી હે. આપણે ભાઈ બોનોને જોઈએ કે ઈ ઘરમાં કામનું સહયોગ કરે, આપણી બોનોને આરામ કરવાનું ટીમ આલે, નિયમિત સ્વાસ્થ્ય જાંચ બદલે એણાને પ્રેરિત કરે, ને પૌષ્ટિક ભોજન જે હે ઉપલબ્ધ કરાવે, ને એણાની ભાવનાને હમસે, ને એણાને સન્માન આલે. જઈ વખત પરિવાર મહિલાઓનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે હે, તઈ વખત હેતુ પરિવાર સ્વસ્થ ને ખુશાલ બનીને રહે હે. બાઈન બોનો 40 વર્ષની ઉંમર કોઈ રૂકાવટ નથી, બલકી નવી શરૂઆતનું ટાઈમ હે. આ ઈ ઉંમર હે મનીષા બોન, જઈ વખત આપણી જે બોને હે આપણા અનુભવ, સમજ ને આત્મવિશ્વાસ ને હાથે જીવનને અસી બહેતર બનાવીને જીવી શકે. જરૂરત અણી વાતની હે કે આપણી સેહતને એટલું જ મહત્વ આલે જેટલું ઈ હેતા પરિવારની ટેમ આલે હે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે દેખા હા કે આપણે બોને હિવી સબકતી વાય રીને ને અંતમે જઈને આપણે બારામ હસી હે. બહેન બોનો આપણે યાદ રાખવું હે તે અગર આપણે ઘરને બોને સ્વસ્થ રહેગા તો આપણે પરિવાર બી સ્વસ્થ રહેગા. એટલે આપણે બોનાને કેવું ચાંગા કે આપણે બોને જે કરવું ચાહી રહીએ વી કરવા દેવી હે, વણને સંગીત સાંભળવા દેવું હે, યોગ કરવા દેવું હે, બાગવાની, સિલાઈ ને પત્રકારિતા, જે બી વણન મનપસંદ કરવું ચાહી રહ્યું એવી કરવા દેવું હે.
0: હવે નિશા બોન આપે સહી કીધું, તો આપણે કહી શકો કે સ્વસ્થ બોન સ્વસ્થ પરિવારની મજબૂત નીવ કહેવાય હે. એટલે આપણી બોનને આપણા સ્વાસ્થ્યનું ઘણા કરનું ધ્યાન રાખવાની જરૂરત હે.
1: હવે અંજલિ બોન, આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહી હા કે કાર્યક્રમના માધ્યમ કે આપણે બોને કથી આના વિશે માટે ઘણા કાની વાત થઈ ગઈ હે. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ જ્યો હે આપણે કાર્યક્રમ કથી છૂટે પડવાનો. સુટરતી પડે પણ જાતક હતી પેલ એક બીજું ગીત સાંભળી લો.
0: હોવે

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યું હૈ કે જૈયા પેડ ની છાવ માં આપણે રહ યા આપણે ની કેટલી શાંતિ મળે હૈ, જેવી હવા માં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણે ધરતી ને જીવન દાન આલંગા.
2: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
3: હોવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હૈ.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

ભાઈઓનું બોનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. અજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓ બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

જય ગુરુ ભાઈ બનુ, આપ સબનું હૃદયમાં સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સભામરી રહો આપણું સામુદાયિક રેડિયો વોકટ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની બોનંજલિ પારેશર ને આજે વાર બુધવારની તારીખ 1 જુલાઈ 2026 નો દાડો હૈ. ભાઈ બનુ, અમે દેખી રહ્યા કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાજરીના 5 વાગી ગઈ હૈ. તવે આપણે શરૂઆત કરા હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. કાર્યક્રમ સચ્ચા બચપન આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશરની મો આપની બોન અંજલિ પારેશરની હાથે. અણસ ક્રમમાં આગાડી બળંગા આપણે કિસાન ભાઈ બનો તકી જુડુ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગીને 30 મિનિટ માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મોન મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની સ્કડીમાં આપણે આગાડી બળંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ તકી જુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની મો આપણી બોન અંજલિ પારેશર ની હાથે. શ્રોતાઓ, બીજો કાર્યક્રમ શરૂ થાગા ઠીક 7 વાગીને 30 મિનિટ માટે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ની મો આપણી બોન અંજલિ પારેશર. ભાઈ બોનો, એની બાદ ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. અણા સાથે મનોરંજનની થાગા પૂરી ભરમાર જેને મેં આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત ઠીક 8 વાગીને 30 મિનિટ માટે. એની બાદ ભાઈ બોનો ઠીક 9 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામી કસર. તો ભાઈ બોનો, આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડ કાર્યક્રમ આરાધના થકી.

0: અંજલિબોન ગીત ત્યાં આવીશું પૂરું, અને આ ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હા આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે અંજલિબોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે 40 સાલ બાદ આપણે બોનરની સેહતનું ભી ધ્યાન હેતે રાખી શકીએ. આપણે દેખો હ કે 40 સાલની અગર આપણે બોને થઈ જઈએ તો વણામાં એક હાર્મોન રહે વણને સ્તરીમ ભી ધીરે ધીરે કમ થતા જઈએ. એવામાં આપણે દેખો હ કે વણને શરીરમાં ઘણા કાના બદલાવ આવી હે. જેમ કે માસિક ધર્મ અનિયમિત થઈ જાય, વજન બળી જાય, વણન હડ્ડી રહે ભી કમજોર થઈ જઈએ, ત્વચાની ચમક ભી કમ થઈ જાય, બાલ ઝડવા માંડી જઈએ, થકાનની કમજોરી આવવા માંડી જાય, નીંદની સમસ્યા ભી દેખા આપણ. બહેન બનો આ સબ પરિવર્તન હે ભી આપણે દેખ હ કે આના ટાઈમ મેં સામાન્ય હે, પણ એવામાં આપણે દેખ હ કે આપણે ઘણા કાન એવો ચીજી રી વણામાંથી આપણે ધ્યાન આલવાનું ભી ખૂબ જરૂરી હે. અંજલિ બનો આપણે દેખ હ કે અગર આપણી બોને હે ભી 40 વર ઉપર થઈ જઈએ તો વણનમાં બીમારીઓનો ખતરો હે વો ભી બઢતો જાય હે. એવામાં આપણે બોનેને ધ્યાન રાખવાની ઘણી જરૂરત હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આ દેખો હો કે આપણી જે બોને હે એ પૂરા પરિવારની જરૂરતને પૂરી કરે હે, પણ ખુદની જરૂરતને ભૂલી જાય હે. સોરની ભણાઈ, ઘરનું કામ, પરિવારની દેખભાલ, સામાજિક જિમ્મેદારી હે, અણ સબને વેસમે એણની જે સેહત હે એ કેવાય છૂટી જાય હે. અણ સબ કારણ આપણે દેખો હો કે આપણી જે બોને હે એ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી ચીજને આપણે હામે દેખે હે. અણી ઉમ્ર મેં ભાઈન બોનો અગર આપણે કાર્ય પ્રણાલી જે હે એ ધીરે ધીરે બદલંગા નહીં, પરિવર્તન ને શરૂ નહીં કરંગા, તો આપણે દેખો હો કે ઘણા કની ચીજે આપણે સામે આવે હે. અણી ટેમ આપણે હાર્મોન પરિવર્તન શરૂ થઈ જાય હે, ઉર્જા જે પહેલે રહેતી હતી એવી નથી રહેતી, ને ઘણા કની બીમારીઓનો ખતરો ભી વધી જાય હે. તો ભાઈન બોનો આપણને અણી ટેમ આપણી સેહતને પ્રાથમિકતા આલવું ઘણું જરૂરી હે. અગર આપણે આપણી સેહતને પ્રાથમિકતા આલંગા તો આપણે ઘણી આકારની ચીજે તકી વચી શકો.
0: એને સાથે અંજલિ બોન આપણે દેખ હ કે 40 વર્ષની બાદ આપણે બોનને પાચન ક્રિયા રહે વે ભી ધીમી પડી જાય હે. એણ ખતે આપણે દેખ હ કે એવામાં આપણે બોનને હોશી સમજીને ભોજન કરવું જોઈએ. જેમ કે બોનને આપણે ભોજન મેં શામેલ કરવું જોઈએ હરી પત્તેદાર સબ્જીયા, મોસમી ફળ, સાબુત અનાજ, દાળ ને અંકુરિત અનાજ, દૂધ, દહીં ને પનીર ને સુકમ મેવો ભી બોનને શામેલ કરવો જોઈએ. બોને અણા ખતે આપણે દેખ હ કે આપણે શરીર મેં ઉર્જા મળેગા, આપણે રોગ પ્રતિરોધક ક્ષમતા હે વે મજબૂત થાયગા, ને આપણે કામ હે ભી અચ્છા તરીકા ખતે આપણે કરી શકંગા.
1: હવે મનીષા બોન આપણે દેખ હ કે 40 વર્ષની બાદ આપણી જે બોને હે એણ મેં જલ્દી થકાન મહેસૂસ થવું, વજન કમ થવું ને વધવું, હડ્ડીઓ મેં કમજોરી, જોડો મેં દર્દ, આંખોની રોશની બદલાવ, નીંદ પૂરી નથી થતી, તનાવ ને ચીડચીડપણ આવી જા, માનસિક ધર્મ જે હે એ અનિયમિત થઈ જા, આ સબ જે બદલાવ હે એ સામાન્ય થઈ શકે, પણ જે વખત પરેશાની વધારે વધે હે તો આપણને ડોક્ટર થકી સલાહ લેવી જોઈએ. માઇન બોનો અણી ઉમર મેં જેમ કે મનીષા બોને બતાડ્યું કે આપણને સંતુલિત ભોજન કરવું હે, એને સાથે આપણે વ્યાયામ ને યોગ ભી કરવો હોકા. 40 વર્ષને બાદ અગર આપણે શરીરને સક્રિય રાખવું હે તો રોજ કમ થકી કમ 30 મિનિટ આપણને હેન્ડવો હોગા, હલકું વ્યાયામ આપણે બદલે લાભદાયક હે. નિયમિત શારીરિક ગતિવિધિ આપણી હડ્ડીને મજબૂત ને વજનને નિયંત્રિત ને મનને પ્રસન્ન રાખે હે.
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખ કે 40 વર્ષની આયુ આપણે બોનને થઈ જાય તે વણા માટે જિમ્મેદારી ભી બળી જઈ હે, તે આપણે દેખ કે વેન ખતી વણાને માનસિક દબાવ ભી મહેસૂસ થાય હે. વણાને સોર ને ભણાઈ, કરિયર ને વિવાહ ની બુઝુર્ગ ની દેખભાલ રહે વે ભી વધી જાય હે, તે જેન ખાતે આપણે દેખ હા કે માનસિક તનાવ ભી વધતું જાય હે. તે આપણે બોનાને કેવું ચાંગા કે માનસિક સ્વાસ્થ્ય બલદે ભી આપણે પર્યાપ્ત નીંદ લેવી હે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો અણી પ્રકાર તકી આજે કાર્યક્રમ મેં આપણી બોને તકી ઘણી અસલ વાતે ચાલી રહી હે, તો આ વાતે આપણે અગાડી ભી આમસ કરતા રંગા, પર અવડે મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈન બોનોને આપણે એક ઉર્ગી થામરાવી દો.
0: હવે અંજલિ બોન તો બોનો હમણાં આ ગીત

0: બેન્ડમોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપણા પાસે ફર કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે મનીષા બોન ગીત કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોનાની 40 વર્ષની વાત હરતી આપણે શરીરનું ધ્યાન રાખવું હે ને, ખાનપાનનું હરતે ધ્યાન રાખવાની જરૂરત હે. આયસ બહેન બોનોને બતાડો કે નિયમિત સ્વાસ્થ્ય જાંચ આપણે બલે કેમ જરૂરી હે. આપણે દેખો હ કે ઘણા કાની બીમારીઓની શરૂઆત આપણે દેખો હ કેળાના સ્પષ્ટ લક્ષણ આપણાને નથી દેખાતા. ટેમ ટેમ માટે અગર આપણે સ્વાસ્થ્ય જાંચ કરાવતા રહો તો આપણાને રક્તચાપ, રક્ત શર્કરા, જેમ કે બ્લડ શુગર થઈ ગયું, બ્લડ પ્રેશર થઈ ગયું, હિમોગ્લોબિન, આંખની જાંચ કરાવવી જોઈએ, દાંતની જાંચ કરાવવી જોઈએ, ને ડોક્ટર તકી સલાહ નિયમિત લેતા રહેવો જોઈએ. કેમ કે ટેમ ટેમ માટે અગર આપણે જાંચ કરાવતા રહો તો આપણને બીમારીઓને જલ્દી ખબર પડી જાય અને ટાઈમ માટે આપણે ઈલાજ બી કરાવી શકો.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખા કે એવા ટાઈમે આપણો જો વજન હે વો બી બઢતો જાય હે, તે આના કારણ કે આપણ બોને દેખા કે આપણે ઘણા કની બીમારીયા આપણે શરીર માં આવી જી હે, જેમ કે મધુમેહ, રક્તચાપ, હૃદય રોગ, જોડોનો આપણે દર્દ હે વો. તે બોને કેવું ચાંગા કે આપણે સંતુલિત ભોજન કરવું હે ને આપણે વજન ને બઢે વેને માટે બી આપણે ધ્યાન દેવું હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, એની સાથે આપણી બોનાને માનસિક સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખવું હે. અક્ષર આપણી બોને થોડુંક તો શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન આ લીધે, પણ માનસિક સ્વાસ્થ્ય માટે તો એ ધ્યાન જ નથી આલતી. એણાને જુએ કે 40 વર્ષને બાદ એ આપણે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. એણાની જે જિમ્મેદારી અહીં એ ઘરના સોરને આલ દે, ને પારિવારિક જે પરિસ્થિતિ અહીં એનમે માનસિક તનાવ વધે હે. એવામાં એણાને જુએ કે આપણે મનની જે વાત હે એ પરિવારને ભરોસેમંદ મનક તકી સાંજા કરે, જેમ તકી થોડું શું ટાઈમ એણાનું નેરી સાગા. એ સંગીત સાંભળી શકે, કિતાબે ભણી શકે, બાગવાની કરી શકે, ને કોઈ એવું કાર્ય કરે જેમ તકી એણાનું મન જે હે એ ખુશ રહે. તો અણી પ્રકાર થકી કહી શકો કે માનસિક શાંતિ ભી આપણે અસલ સ્વાસ્થ્ય બદલે મહત્વપૂર્ણ હે.
1: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે શરીરને સ્વાસ્થ્ય બદલે આપણે પાણી ભી બરાબર માત્રામાં પીવું હે. જેણકથી બોને આપણે દેખા હોય કે આપણે પાચન હે વો અચ્છું રહેગા, ત્વચા સ્વસ્થ રહેગા, ને કબ્જ જેવી સમસ્યા હે વી ભી કમ થાયગા, ને આપણે શરીરના જે વિષેલા તત્વ હે વી ભી બહાર નીકળી જાયગા. અંજલિ બોને આપણે દેખા હોય કે તંબાકુ અને શરાબ ને જે આ નશા રહે વણાખતી ઘણા કાને હાનિકારક બીમારીયા થાય હે, જેમ કે હૃદય રોગ, કેન્સર, લીવર, ને ઘણા કાને ગંભીર બીમારી રહે ભી બળી જાય હે. તે આપણે બોને કહેગા કે આપણે એવા ઘણા બી નશાનું સેવન નથી કરવું હે. આપણે દેખા કે અગર આપણી બોન હે વે 40 વર્ષ ઉપર થઈ જાય તે વે ઘણા કાના નશા શરૂ કરી દે હે, જેમ કે આપણે દેખો કે માનસિક તનાવ બળતું જઈ રહ્યું હે, તે વણાખથી બચવા બદલે વે નશાનું બી સેવન કરવા માંડી જી હે. તે બોને આપણે ધ્યાન રાખવું હે કે આપણે ઘણા બી નશાનું સેવન નથી કરવું હે. એવા ટાઈમે અગર આપણે નશાનું સેવન કરંગા તે ઘણા કાની બીમારીયા હે વે આપણે શરીરમાં આવી શકી હે.
0: હવે મનીષા બોન આપણી બોનનું સ્વાસ્થ્ય કેવલ એણની જિમ્મેદારી નથી, પલકી ઘર પરિવારની બી જિમ્મેદારી હે. આપણે ભાઈ બોનોને જોઈએ કે એ ઘરમાં કામનું સહયોગ કરે, આપણી બોનોને આરામ કરવાનું ટેમ આલે, નિયમિત સ્વાસ્થ્ય જાંચ બદલે એણાને પ્રેરિત કરે, ને પૌષ્ટિક ભોજન જે હે ઉપલબ્ધ કરાવે, ને એણાની ભાવનાઓને હમસે એણાને સન્માન આલે. જઈ વખત પરિવાર મહિલાઓનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે હે, તઈ વખત હેતુ પરિવાર સ્વસ્થ અને ખુશાલ બનીને રહે હે. બાઈન બોનો 40 વર્ષની ઉંમર કોઈ રૂકાવટ નથી, બલકી નવી શરૂઆતનું ટેમ હે. આ ઈ ઉંમર હે મનીષા બોન જઈ વખત આપણી જે બોને હે આપણા અનુભવ, સમજ ને, આત્મવિશ્વાસ ને હાથે જીવનને અસી બહેતર બનાવીને જીવી શકે. જરૂરત અણી વાતની હે કે આપણી સેહતને એટલું જ મહત્વ આલે જેટલું ઈ હેતા પરિવારની ટેમ આલે હે.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે આપણે બોને હીવી સબકતી વાય રીને ને અંત મે જઈને આપણે બારામ હસી હે. બહેન બોનો આપણે યાદ રાખવું હે તે અગર આપણે ઘરને બોને સ્વસ્થ રહેગા તો આપણે પરિવાર બી સ્વસ્થ રહેગા. એટલે આપણે બોનોને કેવું ચાંગા કે આપણે બોને જે કરવું ચાહી રહીએ વી કરવા દેવી હે, વણને સંગીત સાંભળવા દેવું હે, યોગ કરવા દેવું હે, બાગવાની, સિલાઈ ને પત્રકારિતા, જે બી વણન મનપસંદ કરવું ચાહી રહ્યું એવી કરવા દેવું હે.
0: હવે નિશા બોન આપે સહી કીધું તો આપણે કહી શકો કે સ્વસ્થ બોન સ્વસ્થ પરિવારની મજબૂત નીવ કહેવાય હે. એટલે આપણી બોનને આપણા સ્વાસ્થ્યનું ઘણા કરનું ધ્યાન રાખવાની જરૂરત હે.
1: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહીએ કે કાર્યક્રમના માધ્યમથી આપણે બોને કથી આના વિશે માટે ઘણા કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ જ્યો હે આપણે કાર્યક્રમ કથી છૂટે પડવાનો. સુટરતી પડે પણ જાતક હતી પેલ એક બીજું ગીત સાંભળી લો.
0: હોવે

0: બોને ગીતો આઈશો પૂરું નણસ ગીત બાદ અમે કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટા આપને અમારો આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારે અમે આ પ્રાઇઝ જો અમને આલી શકો અમારે અણા પતા માતે
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
0: તો બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ને હાથે તારું દી
1: રામ રામ રામ રામ

તો ભાઈઓને બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓનો બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.